સ્ત્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસ ગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ નિશાલ્કો અનુદાન દ્વારા તલબ ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નિજી સ્ત્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભાઈ હુદા વિહાયિકા યોગ્યતા પુગેકા ઇચ્છુક ઉમેદવારોબાટ રીતપૂર્વક દરખાસ્ત આહવાન કરી છ. વાત મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય વ સંખ્યા એક જણા પાકો કિસિમ નિજી સ્રોત સીઆઈટીસી બાદ પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભત્તા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા 12 વા સુસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન લાગેકો નેપાલી મહિલા નાગરિક હુનુ પડે છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછી સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફોર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુ પડે છ. સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીએકો નિવેદનલાઈ માત્ર છનોટ પ્રક્રિયામાં સામેલ ગરીનેછ. તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાલ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ તોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાવનેછ. સાથે વિદ્યાલય તથા સંસ્થાલે તોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુ પડેછ. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસો 4 બજે સુધી. સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે બિહાન 11 બજે દેખી 302 બજે સુધી. ગારમાં માપી કરવા પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ભી જાણકારી કરાઈને છ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત રહી કાશ્મીર ઇન ધ ક્લાઉડ્સ નેપાળ સંસ્થા તથા વિદ્યાલયને નિર્માણ કરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુને છ. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવમ કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન શ્રમિક પ્રયોગ હુન સક્ને છ. તર લિખિત ચરણ પાર ગર્નેલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઈને છ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસ્તુતતા નમૂ કરી આવશ્યક કાગજાતહરૂ એસઇ ર એસએલસી દેખી માસિક યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ ભઈ સુખ પ્રમાણપત્રકો ફોટોકપી ટુ પ્રતિ દરખાસ્ત વિદ્યાલયમાં સૂચિત દર્શા કરવામાં ગારમા 2019 @gmail.com ઇમેલ કરીને પણ પઠાવન સકે છે. થપ જાણકારીકો લાગી સંપર્ક નંબર પ્રધાનાધ્યાપક વિનોદ સિંહ તામાંગ 9842996353 સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ સામતીન શિલ્પા 9851183782 સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સપોર્ટર લીડર શ્રી તામાંગ 9851743381 શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય સુરત ટીપકુંડા નગરપાલિકા સાસ સુખુંડો.